નો એક ફરમાન છે કે કથનનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે કે અહીં મુસલમાનો જ્યારે પણ તમે કોઈ અહેલે મિંબરની વાતોને સાંભળવા માટે એકઠા અને જમા થાવ તો મિંબરના આદાબોમાંથી એક અદબ એ છે કે જેટલું બને એટલું મિંબરના બાજુમાં જઈને બેસો જેથી કરીને તમારું ધ્યાન આડું અવળું ન જાય. તો આપણે આજથી ને આ મામૂલ ઉપર અમલ કરવાની કોશિશ કરીએ. આગળ આગળ આવી જાઓ જેથી કરીને પાછળથી આવવા વાળાઓને ન ખલલ પડે, ન મને સલવાતના નારા પડાવવા પડે અને રસૂલના કથન મુતાબિક તમે અમલ કરી શકો. સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. અસા શબાશ. એક વાર સલવાત પડો મુહમ્મદ વઆલ મુહમ્મદ પર. સમાજની અંદર કઈ રીતે જીવવું, પ્રજાને કોમને પ્રગતિના પંથ ઉપર તોર ઉપર કઈ રીતે લઈ જવા, એના માટે દીન ઇસ્લામે અલગ અલગ પ્રકારના આપણને રસ્તાઓ અને તરીકાઓ બતાવ્યા છે. એમાંનો એક એવો અમલ છે, એક એવું કામ છે જેને અલ્હમ્દુલિલ્લાહ તઆલા આપણે ખૂબ અમલી રૂપ દઈએ છીએ. પણ સવાલ એ ઊભો થાય છે કે આયા દીન ઇસ્લામનો જે આ એક હુકમ છે, જે એક અમલ છે, એને શું હું હકીકતમાં જે પ્રમાણે એનો મકસદ છે, એનું હુકમ છે, એના કાયદા કાનૂન છે એ પ્રમાણે સમજ્યો છો કે નહીં? ઇસ્લામના આ કાયદાને હું થોડો અડધો અડધો જ સમજ્યો છું. અને આજે ચર્ચા સાથે મળીને એ કરવી છે કે આજનું આપણું મોઝુ ટોપિક વિષય એ છે અલ્મઝ ઇંગ્લિશની અંદર, જેને આપણે આપણી ધાર્મિક ભાષાની અંદર સદકો કહીએ છીએ. સદકાની વાત જ્યારે આવે તો આદતન આદતન સદકા સાથે રિલેટેડ વસ્તુ યા જોડેલી વસ્તુ હઝરતે ફુલુસ અલહી સલામ સિવાય હું કાંઈ જાણતો નથી. અને એ પણ કેટલું, સદકાની જ્યારે વાત આવે તો એ પણ કેટલું. મારો એક ભાઈ બધ મને કહેતો, મારો પોતાનો સગો ભાઈ છે, એમનું નામ રુદવાન છે, ખુદા એમને સહી સલામત રાખે. મને ખબર નથી એ કોઈ શેખ મૌલવી નથી, અલ્લાહ આલમ કઈ કિતાબમાં એ પડવા અને વાંચવા ગયો હોય, બિહારુલ અનવારમાં કે ઉસૂલે કાફીમાં કે મનલા યાદોરુલ ફકી, પણ અલ્લાહ આલમ કોઈ મૌલવી નથી. પણ એનું માનવું એ છે અને અવારનવાર કહેતો હોય કે જ્યારે સદકાની વાત કરો ના તો જિંદગીની અંદર સદકો એવો કાઢો કે આ દિલને ધક્કો પહોંચે. એટલે આપણો મારો તમારો સદકો લો સિક્કાનો છે. અહીંયા શિલિંગમાં ક્યાં ક્યાં સિક્કા હોય હસનેન? સિક્કા ક્યાં ક્યાં, કોણ કોણ સે સિક્કે હે યહાં કે? 10 કે 20 કે 30 કે 5 કે 2 હે ના? તો હમ તો વહીં જાયેંગે ના 5 કી તરફ. ખુદ સિક્કે મેં બરી ઉર્દૂ આવી ગયું, પોતે સિક્કામાં પણ કાટ ચડી ગયો હોય ઝંગ, એ જ તલાશ કરું ખીચ્ચામાંથી ને એવો સિક્કો કાઢું કે જેનો રંગ બેરંગ થઈ ગયો હોય અને એ જઈને જાય કેમાં? સદકામાં. તો મારો ભાઈ બંધ કહેતો કે સદકા આપવાની વાત કરને તો ત્યારે આમ કઈ જેબમાંથી ને $500 યા $1000 સદકો આપ તો કહેવાય કે સદકો આપ્યો. આ છે સદકો આપણે ત્યાં અલ્હમ્દુલિલ્લાહ. એની ઉપર મારી તમારી માન્યતા ઈમાન બધું પાક્કું છે. પણ મુશ્કેલી વાત એ છે કે જે પ્રમાણે એનો વપરાશ થવો જોઈએ, એનો ઉપયોગ થવો જોઈએ. અને શું ઇસ્લામની અંદર સદકો ફક્ત આ જ છે? આપણે જે કરી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ બિલકુલ એના જગા ઉપર છે. પણ સદકા માટે પણ અજીબ અજીબ છે આપણી સંસ્કૃતિ. ઠીક હે, ઉર્દુ મેં ભી પૂછે કે જરાર સાહેબ તૈયાર રહી જાય, આજ આગે બેઠે હો તો હમકો ભી મોકા મિલ ગયા. હા સાદિક સાહેબ આપ ભી ઉર્દુ વાલે, તું ખોજો છો ગુજરાતીમાં પૂછીશ. સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. હા દેખિયેગા અપને આ ગુજરાતી મેં મેડાગાસ્કર કી, પાછી ઉર્દુ આવી ગઈ. મેડાગાસ્કરની વાત કરું, અમારે ત્યાં જ્યારે સદકાની વાત આવે ના તો અલગ અલગ પ્રકારના શબ્દો લફ્ઝોનો ઉપયોગ યા વપરાશ કરવામાં આવે ઇસ્તેમાલ. કોઈ કહેશે સદકો કાઢવો, કોઈ કહેશે સદકો ઉતારવો, કોઈ કહેશે સદકો ઉતારવો કાઢવો પછી દેવો. હે આમાં કયો શબ્દ સાચો? આપ ક્યાં ઉર્દુ મેં ક્યાં બોલા જતા હૈ જરાર સાહેબ? સદકા દેના ઉતારના યા ક્યા દેના? આ સવાલ માગે છે કે આપણી કોમની અંદર ક્યાંથી આવ્યું આ કે કોઈ કહે સદકો ઉતારવો,

કહે સદકો દેવો, હા, કોઈ કહે સદકો આપવો, અને કોઈ એનાથીને આગળ સદકો કાઢવો. ઉતારવાની વાત આવે તો એવું લાગે ના કે ક્યાંક ઉપર પડ્યો તો ઉતારો નીચે. કાઢવાની વાત આવે જેમ બોલે કે સદકો કાઢી નાખ યા કાઢ નિકાળ, તેનો મતલબ એ કે ક્યાંક છતાયેલો હતો, છુપાયેલા કંઈ પર સદકા પડા થા, ઓર અબ કહા નિકાલો ઉસકો, ક્યું કંઈ છુપા હુઆ હૈ. ઓર કોઈ કહેગા દેના, આખિરકાર કૌન સા લફ્ઝ હોના ચાહીએ, યે ભી હમ બાત કરેંગે. આયે કુરાન સે પૂછતે, આવો કુરાન મજીદ ને આપણે પૂછીએ કે આ સદકો જે આપણી મારી તમારી માન્યતા છે એના માટે ખુદાએ શું કહ્યું છે, જે ખૂબ અમલ આપણે ત્યાં થઈ રહ્યો છે. સદકાનો એટલો અસર છે, એટલું એનું પાવર છે, એટલી એની તાકાત છે, ઠીક છે, કે જેની કોઈ હદ નથી. હું જેટલી આયતો તમારી સમક્ષ પડું ના એ કાંઈ કામની નથી, જેટલી રાડું પાડું. હું તમને દાવત આપું છું, આજની રાતે, આજની રાતે ઘરે જઈને સદકાના અદબ, સદકાના કાયદા કાનૂન, સદકાથીને લેણી દેણી જેટલી વાતો કાયદા કાનૂન છે અલ્લાહની રાહમાં આપવાની. કોઈ પ્રોબ્લેમ હે સર? મીડિયા રૂમ પ્રોબ્લેમ નહીં ના? ઓકે, સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. સદકાના કાયદા કાનૂન કુરાન મજીદને ખોલશો, આયત 261 થી લઈ 280 સુધી, 261 ફ્રોમ 261 અન્ટિલ 280, લગભગ 20 આયતો. આની અંદર સદકા અને ખૈરાતના બારામાં નકશે કદમ કઈ રીતે આપણને ચાલવાનું છે એ બધી વ્યાખ્યા કુરાન મજીદમાં છે. મને ફક્ત આજે એક આયતની વાત કરવી છે, જે આયત સરનામાની અંદર પડેલી. ખુદાવંદે કરીમે કહ્યું, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન તુબ્દુ સદકાત ફનઈમન હિયા, ચેપ્ટર 2 વર્સ નંબર 271, શપિત્ર 2 નહીં, બીજો સૂરો આયત 271. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન તુબ્દુ સદકાત ફનઈમન હિયા, તમે સદકાઓ આપશો ના બહુ સારું કામ છે, બહુ સારું કામ છે, અચ્છી બાત હે, સદકા દેના અચ્છી બાત હે. ઇન તુબ્દુ સદકાત ફનઈમન હિયા, وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَكُمْ. પણ અગર તમે આ જ સદકાઓને આપો અને છુપાઈ છુપાઈને છુપી રીતે ફકીરોને આપો તો فَهُوَ خَيْرٌ لَكُمْ, તો ઈ તમારા માટે બહેતર છે. وَيُكَفِّرْ عَنْكُمْ مِنْ سَيِّئَاتِكُمْ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ. અને આ પ્રમાણે કરવાથીને તમારી જે બુરાઈઓ છે ના, સૈયાત જે છે ના, ખુદાવંદ કરીમ એમાંથીને અમુક સૈયાતને અમુક વાતોને તમારી દરગુજર કરીને માફ કરી નાખશે. અઝીઝાને મહતરમ, આપણે ત્યાં જ્યારે સદકાની વાત આવે ખૂબ સારો વપરાશ આપણે કરીએ છીએ. કેમ? મારું તમારું ઈમાન છે નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. કેટલી રિવાયતો, કેટલી હાદીસો છે સદકાના બારામાં, બહુ ઘણી ના. નાની નાની શરૂ કરીએ. પહેલો મારો સવાલ હતો, ઉતારવાની વાત ક્યાંથી આવી? આપણે ત્યાં જબાન ઉપર ઉતારવાની વાત ક્યાંથી આવી? ખૂબ મેં તલાશ કરી, કેટલી કિતાબો આપણે ના કે ચુઠ્ઠી નાખી, ક્યાંય ના મળ્યું કે ઉતારવાની વાત આવે. પણ જ્યારે સમાજને જોઉં ના, માશરાની ક્રિયાઓને જોઉં તો એમ લાગે કે આ કદાચ ત્યાંથી આવ્યું હોય. અને ક્યારે આવે? નબીએ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મુહમ્મદ રસૂલે કહ્યું, દાઉ મરદાકુમ બિસદકા, અપને મરીઝો કા ઇલાજ સદકો સે કરો. દાઉ મરદાકુમ બિસદકા, તમારા બીમારો મરીઝોની દવા સદકાથી કરો. આટલું તો આપણે સમજી ગયા ને, આટલું પણ કરીએ છીએ. પણ કરીએ કેમ? ઓલો સિક્કો કાઢે, બીમાર બિચારો બિસ્તર ઉપર હોય, પલંગ ઉપર હોય, ઉપર સે ઘુમાવો, એને ચક્કર આવતા હોય ને ખુદ સદકાને ચક્કર આવે કે આ મારા સાથે શું થઈ રહ્યું છે. ફરાયવો ફરાયવો, એમાં બે ફેરે ફરાવે તો સાસુ કે તીન બાર ગુમાને કહે, ચાર વાર ગુમાયેલો તો વળી ઓલો સસરો કે સાત બાર ગુમાને કહે. અબ ઘુમાયા ઘુમાયા ઘુમાયા, ઉડતા ગયા, ઉપર ગયા, ફેર ઉતાર કે સીધા તકીએ કે નીચે ગયા, હમને શરૂ કર દિયા બોલના સદકા ઉતારા. આ સદકો એક ઉતરી ગયો, સદકો આપવો બીમારો માટે રસૂલનું કથન છે, ઠીક. સદકાની એટલી તાકાત છે કે નબી કરીમે એ પણ કહ્યું

istanzilu rizqa bis sadaqah. Sadaqah ni, sadaqah ti, rozi ni utaro. Rozi ni tamne tangi hoi, to sadaqah nu upyog karo. Sahi chhe. Ek biji vastu hamara moko nathi, par tamne yaad rahi jai. Aye Nabi Kareem Muhammad sallallahu alaihi wa sallam. Aapne kahiyo, afdalu sadaqa fi Ramadan. Afdalu sadaqa fi Ramadan. Behtareen, srest ma srest, sara ma saro, agar koi sadqo chhe, to ii mahi Ramzan al-Mubarak ma deva ma ave ya apwa ma ave. Sara ma saro moko chhe, ii Ramzan al-Mubarak no chhe, ki jya bando, pota taraf ti sadqa ma te kahin koshish kare. Ane chothi par padi lau. કે આ સમાજની અંદર બને છે એના માટે રસૂલે સખત મનાઈ કરેલી છે હંમેશા આ પ્રમાણે થતું હોય બીજાઓ માટે હું સખી દાતા મારા જેવો દૂધનો ધોયેલો કોઈ નહીં હું ફરિશ્તો પણ નબીએ કરીમ કહે છે લા સદકા વધુ રહેમિન મોહતાજ સદકો સદકો ગણવામાં આવશે જ નહીં સદકો લેખવામાં આવશે જ નહીં ઈ સદકો સદકો લેખાશે જ નહીં જ્યારે કે મારા ખુદ પોતાના કુટુંબની અંદર ફેમિલીની અંદર રિશ્તેદારોની અંદર કોઈ મોહતાજ હોય તો મને હક નથી બનતો કે બહાર જઈને આપણે ગુજરાતીમાં કહે ના ઘરમાં અંધારું ને બારે દીવો સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ તો આ બધા સદકાના ફાયદાઓ પુષ્કળ હજી રિવાયતો છે પણ આપણા માટે સદકો એટલે શું એટલે હઝરતે ફુલૂસ અલી સલામ શિલિંગથીને વાત કરો ડોલરથી વાત કરો યુરોથીને વાત કરો અને એ પણ સાચી વાત છે એમાં પણ મુદ્દાની વાત છે પણ પરવરદિગારે આલમે આ દીને મને અને તમને જે સદકા ઉપર ભાર આપ્યો છે રિવાયતો હમણાં આવશે અને આ જ આયત હવે તમને પડું છું ફક્ત એ સાબિત કરવા માટે કે જે થઈ રહ્યું છે એ બિલકુલ સહી છે એને કાંઈ બદલાવવાનું નથી મારી તમારી જવાબદારી એ છે કે હવે એક કદમ આગળ વધવું સદકો એટલો જ નથી દીને ઇસ્લામની અંદર કે જ્યાં પૈસાની વાત આવે જ્યાં ગરીબો ફકીરો મિસ્કીનો મોહતાજોની જ વાત આવે સદકા એટલા પ્રકારના છે કે જેને ન જવા દેવા મુસલમાનની ફરજિયાતમાંથીને એક ફરજિયાત છે પણ આપણે જે માને છે ને દલીલ તમને આપી દઉં તાકે તમને સુખ થઈ જાય કે આ મૌલવી જે પડે છે ને ખીચામાંથી નથી પડતો પરવરદિગારે આલમે સૂરે તૌબા કુરાન મજીદનો નવમો સૂરો આયતો નિશાન છે 60 ચેપ્ટર 9 વર્સ નંબર 60 આઠ લોકો છે જેના માટે કુરાને વર્ણન અને ઉલ્લેખ કર્યો કહ્યું ઇન્નમ સદકાત લિલ ફુકરા વલ મસાકિન વલ આમિલીન અલૈહા વલ મુઅલ્લફતિ કુલુબહુમ વફી રિકાબે વફી સબીલિલ્લાહ ઠીક છે અને પછી વબની સબીલ પછી શું છે ફરીદતુમ મિન અલ્લાહ દેખાય તમને આવી ચાયત ફરીદતુમ મિન અલ્લાહ વલ્લાહુ અલીમુન હકીમ આ એ લોકો છે કે જેના માટે ખુદાએ કહ્યું આ બધાયનો સદકામાં હક થાય છે મને કામ છે ઓલા બે પહેલાથીને જ ઇન્નમ સદકાતો લિલ ફુકરા વલ મસાકીન આપણે ત્યાં આ બે માટે ઠીક છે બધું પણ ખુદા શું કહે છે ફરીદતું મિન અલ્લાહ આ સદકો જે છે ને એ ખુદા લફ્ઝ જો છો તમે કયો છે અહીંયા શબ્દ કયો છે ફરીદા ડિક્રીટ છે ખુદાનો એક હુકમ છે ખુદાનો એક ફેસલો છે વલ્લાહુ અલીમુન હકીમ ખુદાવંદે કરીમ આલિમ છે અલીમ છે અને શાણું છે ચતુરાઈથી ભરપૂર છે અઝીઝાને મહતરમ જ્યારે સદકા માટે ખુદાવંદે કરીમ ફરીદાનો શબ્દ વાપરે વાજિબનો શબ્દ વાપરે તો આ શું બની શકે કઈ હદ સુધી આ આયત એટલા માટે મેં તમને પેશ કરેલી કે હા સદકા સાથે જોડાયેલી વસ્તુ પૈસો તો છે માલ તો છે મિલકત તો છે પણ આના સિવાય બીજા ઘણા એવા સદકાઓ છે કે જેના ઉપર મને ભાર આપવાનો છે જેના ઉપર મને નજર કરવાની છે જેથી કરીને આ સમાજ જન્નતનો સમાજ બને હવે લો સાંભળો ક્યાં સુધી આ વાત જાય છે અને હમણાં ખબર નહીં પડે હમણાં કાંઈ ખબર નહીં પડે જ્યારે મરવાની અણી આવશે ને ત્યારે આ યાદ

खुशियापने क्यों? सदको। हमारा तो सदको क्या रे काटो सादिक साहब, कब निकालते हो सदका या देते हो? बीमारी के टाइम पे। जब तक बीमारी नहीं सदका नहीं, जब तक परेशानी नहीं सदका नहीं, हाँ जब तक कोई प्रॉब्लम नहीं सदका नहीं। सदका तभी आएगा जब प्रॉब्लम। अब देखिए रसूल करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम, आपने कहा इन्ना अला कुल्ले मुस्लिमीन फी कुल्ले यौमिन सदका, इन्ना अला कुल्ले मुस्लिमीन फी कुल्ले यौमिन सदका। हर रोज हर मुसलमान के ऊपर सदका देना जरूरी है। हर रोज हर मुसलमान, पाछू उर्दू आवी गयू, हर रोज हर एक मुसलमान ऊपर सदको देवो जरूरी छे। त्यां पण खोजा श्री आयसना श्री बैठा हता, फौरन एक उभो थयो, कह्युं या रसूल अल्लाह वलैसा कुल्लुना युतीकु अला दालिक, पैगंबरे इस्लाम अमे बधाई दररोज सदको नथी आपी शकता, आ कई जवाबदारी तमे अमारा उपर नाखी दीधी। आ जवाबदारी ने आगळ लई जाय ए पहला आयत ने कुरान नी सांभळी लो। अजीब मामलो छे, सूरो छे मुनाफिकून, क्यों छे हसनैन? मुनाफिकून। इब्राहिम भाई जाफर केम छो तमे? अहीं कोई मुनाफिक छे? नथी खबर ना, कोई नी अंदर ताकत छे या केवानी के हूँ मुनाफिक? કોઈ એ પ્રમાણે કહેવાને તૈયાર નહીં બનશે કે હું મુનાફિક, બીજો આવીને કહેશે કે આ મુનાફિક, ઓ મુનાફિક, ઓ મુનાફિક, ઓ મુનાફિક। કોઈ અહીંયા પોતાને મુનાફિક કહેવાને તૈયાર નથી। મેં તમને એક કામ સોંપ્યું, સૂરે બકરાની 260મી આયતથી લઈ 280 એ સદકાના મામલાતને જઈને પડી આવજો। હવે સૂરે મુનાફિકૂન કુરાને મજીદનો 63મો સૂરો છે, જે આયત પડું છું એ પડું છું 10મી, 9મી જઈને ઘરે પડજો। વાત મોમિનોથી થાય છે, આપણાથી। હું ખુદાને પૂછીશ, ખુદાયા આ મુનાફિકોના સૂરામાં અમારું કામ શું? માલુમ પડે છે ખુદા બયાન કરે છે કે તું મોમિન સહી, પણ અમારી નજરમાં અહીંયા છો તું। આ મુનાફિકૂનના સૂરામાં તારું વર્ણન થાય, 9મી આયત ઘરે પડજો, 10મી પડું છું। ખુદાએ શું કહ્યું? કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ વ અન્ફિકુ મિમ્મા રઝકકુમુલ્લાહ મિન ક્વબલ અન યાતિયા અહદકુમુલ મૌત ફયકુલુ યા રબ્બી લૌલા અખરતની ઇલા અજલિન કરીબ ફઅસદ્દકા વ અકુમ મિન સાલિહીન। 9મી આયતમાં આપણાથી વાત થાય છે, પણ સૂરો છે મુનાફિકૂનનો। અને ખુદાએ કહ્યું અલ્લાહે તમને જે આપ્યું છે ના, એમાંથીને અલ્લાહની રાહમાં આપી દો એ પહેલાં કે મોત આવીને વળગી જાય। મિન કબલે યાતી અહદકુમુલ મૌત, અને જ્યારે મોતનો ફંદો આવશે ના, તો તમે બધા શું કહેશો? ફયકુલ રબ્બી લૌલા અખરતની ઇલા અજલિન કરીબ, ખુદાએ થોડી મોહલત આપી દે ના, થોડું શ્વાસ લેવાનો મોકો આપી દે, થોડું વધારે જીવવાની મારી ઉંમરને વધારી દે। શું કરવું છે ઉંમર વધારીને? તો મરવા વાળો બોલશે ફઅસદ્દકા, જેથી કરીને સદકો આપી દઉં, વ અકુમ મિનસ સાલિહીન, અને નેકુકારોમાંથીને હું બનું, સારા સાલેહ ખુદાના બંદાઓમાં મારું નામ લખાઈ જાય। અઝીઝો આપણે જોયું કે આ સદકો કબરના કાંઠે જ્યારે આવશો ને ત્યારે યાદ આવશે, હમણાં મારો સદકા સાથે રવૈયો આ જ છે। પ્રોબ્લેમ સદકો, બીમારી સદકા, રોજી સદકા, સફર સદકા। રસૂલે કરીમે શું કહ્યું? ઇન્ના અલા કુલ્લે મુસ્લિમિન ફી કુલ્લે યૌમિન સદકા, હર દિવસે હર મુસલમાન ઉપર એક સદકો છે। અને હાજી સાહેબે જ્યારે પૂછ્યું યા રસૂલલ્લાહ અમે તો આ બધાય ન કરી શકે, તો રસૂલે કહ્યું હું તમને બતાવું છું હર રોજ સદકો કેમ કઢાય, હર રોજ સદકો કેમ દેવાય। આપણે ત્યાં સદકાની વાત હંમેશા પૈસાથી છે। અને યાદ રાખજો, હમણાં આજે જે હું પડીશ ના, એ તમને કાંઈ યાદ નહીં રહે। હું હમણાં જે પડીશ ઇન્શાઅલ્લાહ, એ તમને કાંઈ યાદ નહીં રહે, પણ તો તમારો હક બને છે પૂછવાનો, તો પછી મૌલાના પડવાની જરૂર શું?
જો તમને મારી આજની વાતો યાદ નહીં રહે તો પડવાની

જરૂર છું તો મારો જવાબ એટલો જ રહેશે કે હા મુસલમાન આજની વાતો તને કદાચ યાદ નહીં રહે પણ એક મોકો આવશે જ્યારે તારી જિંદગીમાં આ કલ્પના આવશે આ સંજોગ આવશે આ સ્થિતિ આવશે તો તને આ રાડું પાડવાવાળો મૌલવી યાદ આવશે કે એ આમ કહેતો હતો આજે જે વાત કરીશ એ તમને યાદ નહીં રહે પણ તે છતાં બયાન કરીશ જેથી કરીને આપણી તમારી મારી જિંદગીની અંદર કોઈ પણ જિંદગીના મોડ અને ખૂણા ઉપર આ વાત મારા સામે આવે તો હું સમજી જાઉં કે મોત પહેલા મારી તમન્ના સદકાની છે અને મારો રવૈયો મારી જિંદગીમાં જ્યારે મોકો આવે છે તો કઈ રીતે હું માથાને ફરાવી લઉં છું. રસૂલે કહ્યું હરરોજ મુસલમાન ઉપર સદકો આપવો જરૂરી છે. કોઈએ કહ્યું અમે નથી આપી શકતા. રસૂલે કહ્યું હું સમજાવું છું. પહેલું કહ્યું ઇમાતતુકલ અઝા અની તરીખ સદકા. એ મુસલમાન રાસ્તાઓની અંદર જ્યાં પણ લોકોને પસાર થવામાં તકલીફ થતી હોય અઝિયતનો સામનો કરવો પડતો હોય એ અઝિયતને દૂર કરવી રાસ્તાને હમવાર કરવો રાસ્તાને ખોલી દેવો રાસ્તાને સાફ કરી નાખવો અઝિયતને દૂર કરી નાખવી પથ્થર હોય તો પથ્થરને હટાવી દેવો કાંટા હોય તો કાંટાને હટાવી દેવો ગંદકી હોય તો ગંદકીને હટાવી દેવો. નબીએ કહ્યું હરેક મુસલમાન હર રોજ ફરજ છે કે એની જિંદગીમાં સદકો આપે. હર એક તરીકો રાસ્તાઓને સાફ કરો. બીજું નબી આગળ વધ્યા અને કહ્યું ઇરશાદ કર રજુલે ઇલ તરીક સદકા. કોઈ પણ ભાઈને કોઈ પણ ઇન્સાનને રાસ્તો દેખાડવો. કોઈ આવીને મને પૂછે કે શેખ રેસ્ટોરન્ટ ક્યાં છે, જાઓ પ્રમુખને પૂછ્યા ને ઝહીરને મારું માથું શું ખાસ. આપણી જિંદગીમાં કેટલી વાર લોકો આપણને પૂછવા આવ્યા ફલાણી દુકાન ક્યાં છે, ફલાણી હોટલ ક્યાં છે, ફલાણો હોસ્પિટલ ક્યાં છે, ફલાણી કારખાનું ક્યાં છે, ફલાણાની દુકાન ક્યાં છે, ફલાણાનું ઘર ક્યાં છે, ફલાણાનો નંબર ક્યાં છે, ફલાણો ક્યાં છે. કોઈ પણ મારા પાસે અતા પતા સરનામું એડ્રેસ માગે અને હું કઈ રીતે એને હવા ખવરાવા ફેરાવી દઉં છું કે ત્યાંથી જા મને ટાઈમ નથી. અને નબી શું કહે છે મને, આ એક સદકો છે. ઇરશાદ કર રજુલે ઇલ તરીક સદકા. કોઈ પણ બંદાને રાસ્તો દેખાડવો એ પણ સદકો છે. સદકો ફક્ત હઝરતે ફુલૂસ અને પૈસાની વાત જ નથી આ પણ. અને સદકો શું છે ટૂંકમાં, સદકાની અંદર એક શબ્દ યા લફ્ઝ સમાયેલો છે. સદકા કા જો મતલબ હૈ ઉસકે અંદર એક લફ્ઝ છુપા હુઆ હૈ ઓર વો હૈ સિદ્ક, સચ્ચાઈ. સદકા જો લિખા જાતા હૈ ઉસકે અંદર હૈ સચ્ચાઈ, યાની કામ એસા હો કે જે જો બંદે કે દિલ સે નિકલતા હો, દિખાવે કે લિયે ના હો, અપની વાહ વાહ કે લિયે ના હો, શોહરત હાસિલ કરને કે લિયે ના હો, જો ભી કામ હોગા સદકે કા વો સિદકે નિયત સે સિદકે દિલ સે નિકલના હોગા. ઇસલિયે રસૂલ ને ક્યા કહા, કિસી રાસ્તે સે અઝિયત કો હટાના સદકા, કિસી બંદે કો રાસ્તા દિખાના સદકા. નબી આગળ વધ્યા અને કહ્યું વઈયાદતુકલ મરીદ સદકા, કિસી બીમાર કી ઝિયારત કરના સદકા. કિસી બીમાર કી ઉર્દુ આવી ગયું, કોઈ પણ બીમારની ઝિયારત કરવી સદકા. નબી આગળ વધ્યા વા અમરુક બિલ મારૂફ સદકા. અમ્ર બિલ મારૂફ કરવું આ પણ સદકો છે. એના પછી શું આવે જરા ઇસકે બાદ ક્યા આયેગા, સોતે લગતે હો તો ક્યા આયેગા ઇસકે બાદ, નહીં અનિલ મુનકર આયેગા. નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વનહયુક અનિલ મુનકર સદકા. એ મુસલમાન, કિસી કો બુરા કોઈને બુરાઈથી રોકવો એ પણ સદકો છે. રાસ્તાની અઝિયત હટાવી સદકો, રાસ્તો કોઈને દેખાડવો સદકો, બીમારની ઝિયારત કરવી સદકો, અમ્ર બિલ મારૂફ સદકો, નહી અનિલ મુનકર સદકો. નબી આગળ વધ્યા ને કહ્યું વ રદ્દુક સલામ સદકા. રદ્દુક સલામ સદકા. કોઈ પણ તને સલામ

કરે સલામનો જવાબ દે વો સદકો છે. ઇન્શાલ્લાહ અહીંયા નહીં હોય, અહીંયા કોઈ છે એવા કે જેને આપણે સલામ કરીને સલામનો જવાબ ના દઈએ? આપકો પતા હે દુનિયાના કાગડા બધે કાળા હોય, યાદ છે તમને? તો તમે ક્યાં દૂધના ધોયેલા છો નૈરોબીના? અમારે ત્યાં દુનિયાની બધી કોમ ખોજા શિયાશ્રીની અંદર હું ફરું છું, અને બધી ઠેકાણે એવાઓને હું ઓળખું છું, ને એવાને જોઉં છું, ને એવાને સાંભળ્યા છે કે જી સલામના જવાબ બીજાઓને નથી આપતા. તમે કયો છો? અહીંયા કોઈ નથી. તમે દૂધના ધોયેલા છો? સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. હા, કાગડા તો દુનિયાના બધા કાળા, ખોજા શિયા ઇસ્નાશ્રી જ્યાં જાય બધા સરખા. યાદ રાખજે મુસલમાન, રદ્દો કે સલામ એ સદકા. કોઈ પણ સલામનો જવાબ દેવો સદકો છે. અને યાદ છે ખુદાએ જ્યારે સદકાની વાત કરી તો ફરીદતુમ મિન અલ્લાહનો શબ્દ વાપર્યો. નબીએ જ્યારે કહ્યું મુસલમાન ઉપર હર રોજ સદકો દેવો આપવો જરૂરી છે. કેમ બને કે કોઈ મને સલામ કરે અને હું એનો જવાબ ન આપું? અને એનાથી ને આદિશની અંદર નથી, પણ મારો મગજ ત્યાં સુધી પહોંચે છે. ખોજો છો એટલે વાં પુગે, વેપારી કોમ, ત્યાં સુધી મારું મગજ પુગે છે. અને વિચાર આવે છે કે નબીએ કરીમ તો એ પ્રમાણે કહ્યું કે અહીં મુસલમાન સલામનો જવાબ તું આપી દે ને તો એ સદકો છે, પણ મને કોઈ સલામ કરતું જ નથી તો હું સદકો કેમ આપું? મારો રવૈયો કિરદાર સમાજની અંદર એવો છે કે કોઈ મારા ઉપર થૂકતું નથી, કોઈ મને સલામને લાયક સમજતું નથી. શા માટે? સોમની અંદર સમાજની અંદર એવી રીતે મારું ચાલ ચલન છે, જ્યાં વો દૂધમાંથી પૂરા, આ બરાબર નથી, ઓ બરાબર નથી, ઓ બરાબર નથી, ઓ બરાબર નથી, બધી ઠેકાણે જ. એટલે માણસો કહે આને સલામ કરવી વેચાતી વ્યાધિ લેવી છે. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. હા, અને મજલિસની ઈ ખૂબી છે, હા રોજ આ બયાન કરું છું. ઓ 30 મિનિટ થઈ ગઈ ઝહીરભાઈ. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. ઓ મજલિસની આ ખૂબી છે, તમે બધા આમાં માથું હલાવતા હોય, કોઈ વાથી વાહ વાહ કરતું હોય. કેમ એમ કરતો હોય? કારણ કે એને એમ જ થાય કે આ વાત આની થાય છે, મારી નથી થતી. હસને એમ હોય કે ઓલા અબ્બાસની વાત થાય છે, ને અબ્બાસને એમ હોય કે સાદિકની વાત થાય છે, ને સાદિકને એમ હોય કે આ મુખ્તારના બાપાની વાત થાય છે, ને મુખ્તારના બાપાને એમ હોય કે આ શેખ હબીબની વાત, અને મઝાહરની વાત. મારી વાત થતી નથી કઈ, દૂધમાં પૂરા કાઢો થોડી હું હોય, કઈ ઓલો વા સામેની ભીતમાં બેઠો છે ને એ છે, આ મારી વાત ન થતી. હંમેશા મજલિસનો એ રવૈયો છે, કોઈ વસ્તુ મને એમ જ થાય છે કે મારી વાત નથી થતી. નબીએ કર્યું એવું જરૂરી છે. સદકો આ દીનનો ભાગ છે, પણ સદકો ફકત અને ફકત પૈસા સાથે નથી. અને સદકાની વાત આવે તો કેને દેવાના હોય? જરારભાઈ, કિસકો દેતે હે સદકા? હા હા, અગર વો જરૂરતમંદ હે તો કરીબી કો દેગે, અગર વો નહીં મિલા તો કિસકો દેંગે? જો ભી જરૂરતમંદ હે, ફકીર મિસ્કીન. વો પૈસે કી બાત હૈ, યહાં પૈસે કી ભી શરત નહીં હૈ, યહાં પૈસે કી ભી શરત નહીં હૈ. ઓર મુસલમાન, ઉર્દુ ઉર્દુ આવી જાય છે, આપકો દેખતા હું બીચ મેં ઉર્દુ ફસ જાતી હૈ. સલ્લુ અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. મુસલમાન, આજ સુધી તને કદાચ એમ સમજાવવામાં આવ્યું છે કે સદકો એટલે સામાવારો, સદકો એટલે સામાવારો. અરે ખુદાના બંદા જાગી જા, આ દીને અમુક સદકાઓ એવા બતાવ્યા છે કે જેને તને પોતે તારા ખીચામાંથી કાઢી, આમ કાઢી ને તારા જ ખીચામાં નાખવાનો છે. તું એ ગરીબ મિસ્કીન ફકીર તંગદસ્ત છો, તને એમ છે કે બસ સદકા બીજાને દેવાના છે, તારા પોતાને તો આપ ક્યારે? મેં થોડી ગરીબ હું, અચ્છા મેં થોડી મિસ્કીન હું, અચ્છા મેં થોડી બીમાર હું, અચ્છા ઉપર સે નીચે તક તું ગરીબ હૈ, ઘર જાકે પડના. સૂરે ફાતર આયત 15, ઇનકો દી નહીં પડના, કિતના તું ગરીબ હો, મિસ્કીન હો, ખુદા કા મોહતાજ હૈ, પતા ચલેગા. તો નબી ને ઇસ્લામ ને પાછું ઉર્દુ, ઇસ્લામે કહ્યું સદકો ફકત બીજા માટે નથી, અમુક સદકાઓ એવા છે જે

એ પોતાની તારામાંથી કાઢવાનો છે, યા ઉતારવાનો છે, યા આપવાનો છે, યા દેવાનો છે. સદકો બસ બીજાઓને જ આપું હું? રસૂલે કહ્યું તું હરરોજ સદકો મુસલમાન. હવે નબીની બહુ ઘણી હશે, મને બે થી ત્રણ આવડે છે. હું એ કેટલું જાણું ભાઈ, હું કોઈ દૂધનો ધોયેલો નથી, મને બે ત્રણ હદીસ આવડે છે. એમાં નબી એ કરીમ મને કહે છે આ સદકા તને તારા પોતા માટે કાઢવાના છે. ને આવા લોકો અહીંયા કેટલા છે હસનેનભાઈ, જવાબ દેજો, જે પોતા માટે સદકો કાઢે છે. પેલે સાંભળો, નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ યાદ રાખજો, ગઈકાલની મજલિસ મેં તમને કહી દીધું હતું, આ આપણે બધા એ જ છે. અલ્લાહ કો માનતે અલ્લાહ કી નહીં માનના, રસૂલ કો માનતે રસૂલ કી નહીં માનના, અલી કો માનતે અલી કી નહીં માનના, અઈમ અલેમ સલામ કો માનતે ઉનકી નહીં માનના. હવે બયાન કરું છું, આ બધું માનવું છે ભાઈ, કે ખોટી રીતે મારી ટિકિટ ભરી હજી હોય આપશો? આપશો ને? આ બધું ખર્ચો શા માટે ભાઈ? મારું થૂક બગડે, આખી આખી રાત હું મજલિસો તૈયાર કરું, તમે મહેનત લઈને અહીંયા આવો ને અમલ કાંઈ ન કરો તો આ ક્રિયાનું કામ શું, ફાયદો શું? હવે જે બયાન કરું છું સાંભળજે, આ સદકો બીજા માટે નથી, તારા પોતા માટે છે. અને પછી ખૂણામાં જઈને કહેજે કે આજની મજલિસ મારા માટે છે, ઓલા બીજા માટે નહીં. નબીએ કરીમે કહ્યું એમ સિક લિસાનક ફઇન્નહા સદકતુન તો સદકો બેહા અલા નફસિક. એ મુસલમાન, ઉર્દુ મેં ભી પઢુંગા ઓર ગુજરાતી મેં, જરૂરી હૈ. એ મુસલમાન, અપની ઝબાન કો પકડ કર રખના, કાબુ મેં રખના, ક્યુંકે અપની ઝબાન કો પકડ કર રખના એક એસા સદકા હૈ કે જો તુ ખુદ અપને આપ કો દે રહા હૈ. ઇમ સિક લિસાનક ફઇન્નહા સદકતુન તો સદકો બિહા અલા નફસિક. એ મુસલમાન, તારી ઝબાન ને કાબુ માં રાખ. તોછરી ગુજરાતી માં કહેવાય જીબડી, બોલો એમ જીબડી બોલો, મઝેર ભાઈ જીબડી બોલો, જીબડી બનકર. એ આપણે બિચારી બાયડીને દરરોજ બોલે ના જીબડી બનકર, એટલે આપણો જીબડો એની બિચારીની જીબડી. સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. હા, એમ સિક લિસાનક, નબીએ કહ્યું સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ, એમ સિક પકડીને રાખ, કાબુમાં રાખ, તારી જબાનને પકડીને રાખ. કારણ કે પોતાની જબાન ઉપર કંટ્રોલ રાખવો એ કેવો સદકો છે જે તું તારા પોતાને આપે છે. આવા કેટલા છે અહીંયા હસનેન? બધા કંટ્રોલ વાળા છે એમ? સલ્લુ અલા મુહમ્મદ વઆલ મુહમ્મદ. આ એક હદીસ રસૂલે કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ બીજી એક ફરમાન કથનની અંદર કહે છે આ પણ એવો જ સદકો છે જે તારા પોતા માટે છે એ મુસલમાન. અને કહ્યું તદઉ શર અની નાસ, બીજી રિવાયત અંદર છે તરકુલ અદા અની નાસ, માણસોને અઝિયતથી ને સુરક્ષિત રાખવા, લોકો કો અપને શર સે મહેફૂઝ રખના. فَإِنَّهَا صَدَقَةٌ تُصَدِّقُ بِهَا عَلَى نَفْسِكَ. یہ بھی ایک ایسا صدقہ ہے کہ جو تُو خود اپنے آپ کو دے رہا ہے. بیجاؤں نے تاری اذیت تھی بچاوی لے تو ایم لکھاشے کہ تے صدقو تارا پوتا نے آپیو. صدقو بدوی چھے نا رسول کہیوں صدقتو ترد البلا, صدقو بلا نے دور کرے چھے. نے آپڑیا تو ایج ہوئی نا کائیں بیچارو گلاس ٹوٹے لے સદકે બલા દૂર, દૂર તું હો ગયા ભાઈ. સદકે બલા દૂર ક્યા, પેલે સદકા દે તો સહી, કાચ ટૂટા ખુદી સે ઓર તુને સબ લે લિયા કે એ મેને સદકા દિયા, વાહ રે વાહ. હા, સદકે બલા દૂર, હા બેશક નબી કા કોલ હૈ અસદક તો થરુદ્દુલ ભલા, લેકિન કોન સા વાલા સદકા, જો જિગર સે નિકલા હુઆ હો, દિલ સે નિકલા હુઆ હો, જિસકા જો હક બનતા હૈ વહાં પર પહોંચાયા ગયા હો, એ વાળો સદકા ની વાત થાય તો સમજાય સદકે ભલા દૂર. એક સલવાત પડો મુહમ્મદ વાલે મુહમ્મદ પર. કેટલા પ્રકારના સદકા છે, આ બધાય સદકાઓ ઉપર હું કેટલો અમલ

કરું છું. અજીબ અજીબ રિવાયત છે સદકાના બારામાં, અજીબ અજીબ રિવાયત છે. આજ ઝહીરભાઈ એક ઘંટે પે બાત ચલેગી, અભી 38 હો ગયા હૈ, મુમકિન નહીં કે આજ છોડ દું ઓર અગલે દિન ઇન્શાઅલ્લાહ બાકી. યે નહીં, ક્યોંકિ હર દિન એક એક ઓર ટોપિક આયેગા ઇન્શાઅલ્લાહ. સદકા જાને દો, યાની ક્યા ઉતર જાઓ, બિસ્મિલ્લાહ ના સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. સદકાની વાત, કેટલા પ્રકારના સદકાઓ છે આ બધાના બારામાં મેં વિચાર કર્યો. ઓલો પૈસાનો સદકો છે ને, જ્યારે પ્રોબ્લેમ્સ આવે ને ત્યારે જ મને યાદ આવે છે. આ બધા ઇસ્લામના બતાવેલા સદકાઓ છે, એટલે દિલના અંતકરણથી કાઢવાના યા દેવાના યા ઉતારવાના સદકાઓ છે. હવે જોજો, નબી કરી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ અફઝલનો શબ્દ વાપર્યો છે. શું અફઝલ? યા કિસી કા નામ અફઝલ હૈ? હે લેકિન હૈ નહીં, એ અચ્છી બાત હૈ, યે તો શાયરી બન ગઈ, હૈ લેકિન હૈ નહીં. હા, અફઝલ, બહેતરીન, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારું. નબી કરીમને કહ્યું, અફઝલુ સદકા સદકતુલ લિસાન. એક દૂસરી હદીસમાં આયા, અફઝલુ સદકા હિફ્ઝુલ લિસાન. અજીબ યા રસૂલુલ્લાહ, યે ઝબાન કે લિયે ઇતને સદકે કી બાત લગતા હૈ આપકો, અપની જિંદગી મેં બકરે બહોત ખાયે લગતે હૈ રસૂલ ને. જબાની જબાન રસૂલ કો યાદ આતી હૈ યા ખાયા જાતી હૈ? બકરો કી જબાન ખાતે હો? નહીં ખાતે. ઘેંટો કી જો જબાન હોતી હૈ બહોત વો હોતી હૈ, મજેદાર હોતી હૈ, ભેજા ખાતે. મેં ભી આપકા ભેજા ખાઉંગા ઇસ અશરે કે દરમિયાન. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લેકિન યાદ રખિયેગા, આપકા ભેજા ખાકે વાપસ ઉસી ભેજે કો ઉલટી કરકે આપકે દિમાગ મેં ડાલુંગા, તાકે યે ભેજા સહી વાલા હો જાય. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. હા, નબી ને કહા, નબી એ કહ્યું, સારામાં સારો સદકો જબાન નો સદકો છે, જીભ નો. સારામાં સારો સદકો જબાન ની હિફાઝત કરવી, એને સાચવવી, એની સુરક્ષા કરવી, એને કાબુમાં રાખવી. આ બધા એવા સદકા છે કે જે હરરોજ દેવાના, કાઢવાના, ઉતારવાના છે. ઓલો સદકો તો મને તકલીફ આવે ત્યારે જ યાદ આવે છે. આ બધા સદકાના બારામાં મેં કાંઈ વિચાર્યું? એનાથી ને આગળ નબીએ કહ્યું છે, એનાથી ને આગળ આપે કહ્યું, તબસ્સુમિકા ફી વજહે અખીકા સદકા. અપને ભાઈ કે ચહેરે કે સામને મુસ્કુરાના સદકા હૈ. તબસ્સુમે કફી વજે અખી કા સદકા. તારા ભાઈબંધના ચહેરા સામે, મોઢા ઉપર મુસ્કુરાવવું, હસવું એક સદકો છે. આ જેટલા સદકાના પ્રકાર બયાન થઈ રહ્યા છે, કાંઈ પલ્લે પડે છે કે ગઈકાલે શા માટે આપણે બયાન કર્યું? મુસલમાન, આ દિન મોહબ્બતનો દિન છે, બોગઝો કિનાનો દિન નથી, આ બેદિલીનો દિન નથી, આ નફરતો ફેલાવવાનો દિલ નથી, આ એક્યતાનો દિલ છે, બે દિલી અને મતભેદનો દિન નથી. આટલું ખતમ થયું. હવે આવે છે પીલી પીલી બૂઝી. હવે જે બયાન કરશો ના, પીલી પીલી બૂઝી. શું કહો તમે ને? એમ જ બોલો ના, બોમ્બા મરચા. હવે આવે છે, સાંભળજો ભાઈ, આ બધાય સદકા અમલ કરવો છે આપણને કે નથી કરવો? આજ સુધી હમણાં જેટલી પડી રસૂલે કરીમની હદીસો હતી. હવે આવે છે એના નાના ફરઝંદ નવાસા સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલહી સલામ. ચટાઈમાં મેં કહ્યું, સદકતુન યુહિબ્બુહુલ્લાહ. અજીબ હે, હમણાં સુધી બયાન કરીશું સારામાં સારો સદકો. અહીંયા તમે શબ્દો જોજો છઠ્ઠાઈમામના, સદકતુન યુહિબ્બુહુલ્લાહ, એ સદકો જેને ખુદા મહેબૂબ રાખે છે, એ સદકો જેને ખુદા પસંદ કરે છે, એ સદકો જેનાથી ખુદા
मोहब्बत करे छे,

સદકતુન, માલુમ પડે છે હવે જે આવશે એ પણ સદકો છે, એ પણ સદકો છે. સદકતુન યુહિબ્બુહુલ્લાહ અલ ઇસ્લાહુ બૈનન નાસે ઇઝા તફાસદુ વતકારુબુન બૈનહુમ. એ સદકો કે જેનાથી ખુદા મોહબ્બત કરે છે ઈ એ છે કે જ્યારે માણસોના વચમાં મતભેદ થાય અને માણસો એકબીજાના દિલોના કારણે એકબીજાથી દૂર થઈ ગયા હોય તો આ લોકોને સાથે મેળવવા, આ લોકોનું રિકોન્સિલિએશન કરવું, ગુજરાતીમાં કહેવાય એનું સમાધાન કરવું, અરબી ઉર્દુ ફારસીમાં કહેવાય ઇસ્લાહ દાતુલ બૈન કરવું, એ એવો સદકો છે જેને ખુદા પસંદ કરે છે. સદકતુન યુહિબ્બુહુલ્લાહ. પણ મને ઓલો જ સદકો પસંદ છે જે ખુદાને પસંદ છે, એની મને પરવા નથી. મને ઓલો સદકો પસંદ છે, મારી બીમારી દૂર થાય, મારી બલા દૂર થાય, મારી રોજીમાં વધારો થાય, મારી સફર સહી સલામત થાય. જે જેમાં તમે સદકો વાપરતા હોય એ મને જે પસંદ છે, એ ખુદાને જે પસંદ છે એની મને પરવા નથી. નાનકડો દાખલો આપી દો, અહીંયા આપ્યો છે, પણ મોકો આવ્યો ને યાદ અપાવી દઉં. મૌલાતે કાયનાતે ભાવર થયા, મૌલાએ કાયનાતે કહ્યું અલ જુલૂસ ફિલ મસ્જિદે અહબ્બુ ઇલૈયા મિન અલ જુલૂસ ફિલ જન્નાહ. સરસ, જલ્દી. મૌલાએ કાયનાતે શું કહ્યું? મસ્જિદમાં બેસવું મને વધારે પસંદ છે એના કરતા કે હું જન્નતના બાગમાં બેસું. અહીંયા છે કોઈ એવો? જન્નતમાં બેસવા કરતા અલી કહે છે મસ્જિદમાં બેસવું મને વધારે પસંદ છે. જ્યારે પૂછવામાં આવ્યું ને તો મૌલાએ જવાબ આપ્યો કે મને મસ્જિદમાં બેસવું એટલા માટે વધારે પસંદ છે કારણ કે મસ્જિદમાં બેસવું મારા ખુદાને પસંદ છે અને જન્નતમાં બેસવું મારા મનની પસંદની વાત છે. એટલે જે ખુદાને પસંદ છે એને અલી પસંદ કરે છે. અહીંયા પણ છઠ્ઠા ઇમામ એ જ કહે છે સદકતુન યુહિબ્બુહુલ્લાહ. ખુદાને જે સદકો પસંદ છે ઈ એ છે કે ક્યાંય મતભેદ હોય, ક્યાંય ઝઘડો હોય, ક્યાંય બેદીલી હોય, ક્યાં છૂટા છેડા હોય, એને સાંધો, એને એક કરો, ઈ ખુદાને પસંદ છે. તને જે પસંદ છે એના પાછળ ન દોડ, જે ખુદાને પસંદ છે એના એ કર. ગઈકાલે આયત આવી હતી ના, વિખવા વાળી યાદ છે? મીડિયા રૂમ આયત તૈયાર છે 49:10. અજીબ આયત છે. મેં તમને ગઈકાલે કહ્યું હતું 49:10. શબાશ સલવાલા મોહમ્મદ વાલે મોહમ્મદ. અને અલ્ફાઝો શબ્દો જોઈ લેજો, ગઈકાલે આયત પસાર થઈ ગઈ છે. હવે સાંભળો, અનસ કહે છે કે મેં રસૂલ કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જીને સાંભળ્યું છે આપે અમને કહ્યું લા તકાતાઉ, લા તકાતાઉ, વલા તદાબરુ, વલા તબાગદુ, વલા તહાસદુ, કુનુ ઇબાદલ્લાહ, કુનુ ઇબાદલ્લાહ ઇખવાના, ફઇન્નહુ લા યુહિલ્લુ લિમુસ્લિમિન અન યહજુરા અખાહુ અલમુસ્લિમ ઔ અખાહુ ફૌક થલાથ. મે નબી કરીમ થી સાંભળ્યું છે કે નબીએ ભેગા થઈને અમને બધાને કહ્યું લા તકાતાઉ, રિશ્તાઓને તોડો ના, વલા તદાબરુ, એકબીજાને વાંસો પીઠ મોઢું ફરાવીને ભાગચોર ન કરો, વલા તબાગદુ, એકબીજા પ્રત્યે દિલની અંદર નફરત બુગ્ઝ કીનો ન રાખો, વલા તહાસદુ, એકબીજાનો હસદ ઈર્ષા ન કરો. શું કરો? કુનુ ઇબાદલ્લાહ ઇખવાના, બનો બનો બનો ખુદાના બંદાઓ અને રહો મળી હરીને ભાઈ તરીકે રહો. પછી શબ્દ સાંભળો, ફઇન્નહુ લા યુહિલ્લુ, કારણ કે મુસલમાન માટે હલાલ નથી, હલાલ, લા યુહિલ્લુ લે મુસ્લિમિન અયહજુરા અખાહુ ફૌક થલા, કારણ કે મુસલમાનને પોતાના મુસલમાન ભાઈથી બોયકટ કરવું, અબોલા લેવા, નારાજગી લેવી, 3 દિવસથી પોતાના ભાઈ મુસલમાનથી નારાજ રહેવું એ હલાલ નથી.

હસનેનભાઈ અહીંયા બધા એકબીજાથી રાજી છે. વિચારીને જવાબ દેજો, સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આ એ સદકો છે કે જે ખુદાને પસંદ છે, પણ આ સદકા ઉપર મને અમલ એટલા માટે નથી કરવો. એક વસ્તુ નડતર કરે છે, 48 મિનિટ જઈએ, એક કલાકમાં ઉતરી જઈશ. એક વસ્તુ નડતર કરે છે, આ પણ અહીંયા પડ્યું છે. આજે મોકો આવી ગયો છે, પાછું યાદ અપાવી દઉં. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ આપથી કોઈ સવાલ કર્યો, કહ્યું યા અમીર અલ મુમિનીન, દુનિયાથી જન્નતમાં જવું હોય તો દુનિયા જન્નત કેટલી દૂર છે, ફાસલો કેટલો છે, અંતર અંતર ડિસ્ટન્સ કોઈને યાદ છે? શેખ હબીબ જવાબ ના દે, એ બધી મારી મજલિસો સાંભળીને પછી તમારા સામે પડે છે, તો એ જવાબ ના દે. હા કેમ છે, કોઈ પાસે યાદ છે? 1 સ્ટેપ નહીં, 2 સ્ટેપ. મૌલાએ કહ્યું દુનિયાથી ને જન્નત 2 કદમ. મૌલા 2 કદમ આટલી સસ્તી ને બાજુમાં જન્નત? કહ્યું હા. પહેલો કદમ પોતાના હું ઉપર, એગો, પહેલો કદમ હું, પહેલી સીડી અપને આપ કે ઉપર ડાલ, મેં કે ઉપર ડાલ, મેં કો દબા દે, મેં કો દફના દે. દૂસરા કદમ સીધા જન્નત મેં, જન્નત કા ફાસલા દુનિયા સે 2 કદમ. એક અપને આપ કો નીચા બના, અપને ઈગો પે પેર રખ, ઉસકો પેરો સે કુચલ દે કે મેં કુછ નહીં હું. લેકિન યે કહાં સે માનુંગા, મેં તો શેખ હું, મેં તો પ્રમુખ હું, મેં તો નવા ખાન હું, મેં તો એમરસી હું, મેં મેં મેં મેં. એક મોકા આયેગા યે મેં મેં બે બે બે હો જાયેગા, બકરા બન જાયેગા. યાદ રખના, આ વાતો બધી ઇસ્લામની માશરા માટે આવેલી હતી કે મુસલમાન સદકો ફક્ત પૈસાનો જ નથી, સદકો ક્યાંનો છે? પ્રકાર પ્રકારના સદકાઓ છે. અલ્લાહ માટે સાચી નિયતને કરબલાએ આપણે નથી બતાવ્યું. કરબલામાં કેટલું દઈ દે? હસન સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. શું ન આપી દેવામાં આવ્યું અલ્લાહની રાહમાં, કેટલી સચ્ચાઈ ખુલુસે દિલથી દેવામાં આવ્યું હશે. અશરે ઝૈનબિયાને મનાવી રહ્યા છે ને મજલિસોની અંદર, અસહાબે મિંબર યા અરબાબે મિંબરથી તમે સાંભળો છો કે આશૂરનો દિવસ, જબ આશૂર કા દિન ગુઝર ગયા, એક મોકા વો આયા કે યહી મઝલૂમા બીબી મેદાને કરબલા કે અંદર નિકલી ઓર ભાઈ કે લાશે કો ઉઠાને કી કોશિશ કી, અપને હાથો કો હુસૈન કી લાશ કો ઉઠાને કે લિયે કોશિશ કી, પર બીબી થી નામૂસ થી કૈસે ઉઠા પાતી, જબ હિંમત હાર ગઈ તો હાથો કો બુલંદ કિયા ઓર ખુદા વંદે કરીમ સે કહેને લગી, અલ્લાહુમ્મા તકબ્બલ મિન્ના હાઝલ કુરબાન, ખુદાયા હમારી ઇસ કુરબાની કો તુ કબૂલ કર લેના. હા અઝાદારો, યે કરબલા હમેં સિખાતી હૈ, ક્યા કરબલા વાલો ને નહીં દિયા. અઝીઝો ઝૈનબ કે અશરે ઝૈનબિયા હમ મના રહે હૈ, વો મોરબી આયા, યે કાફિલા અસીર હોકે કરબલા સે કૂફા કી જાનિબ ચલ પડા. તારીખ મે મિલતા હૈ એક મોકા આયા, ઝાલિમો ને એક જગા પર ઠેરના મુનાસિબ સમજા, ઓર એક વક્ત વો આયા કે ઝોહર કા ટાઈમ હો ગયા, મેરે આપ કે ચોથે ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન જો ઝંજીરો મે જકડે હુએ થે, નમાઝ કા ટાઈમ આ ગયા ના, સૈયદ સજ્જાદ ને એક ખૈમા કા સાયા ચુના ઓર વહાં જાકર અપની ઇબાદત ઓ નમાઝ કો શુરૂ કિયા. બસ યે નમાઝ શુરૂ હોની થી કોઈ ઝાલિમ આયા સૈયદ સજ્જાદ કો તા યાને મારને લગા. અરે યે મંઝર જનાબે ઝૈનબ દેખ રહી હૈ, બીબીઓ કો બુલાયા, કા બીબીઓ આઓ, હમારે જમાને કે ઇમામ કો નમાઝ ભી આરામ સે પઢને.